મોજીલા ગુજરાતનો રંગ રંગારંગ એમબીસી રેડિયો પર ગુજરાતી ગીતોનો પ્રોગ્રામ રંગારંગ રંગારંગ

બપોરના પૂણા બે વાગી ચૂક્યા છે અને રેડિયો મોરિશિયસના લહેરો પર આવી પહોંચી છે રત્ના આપણા દૈનિક ગુજરાતી ગીતોના કાર્યક્રમને લઈને. જ્યાં ક્યાંયથી જોડાયા છો આપ સૌ કોઈ મજામાં હશો, બસ એ જ આશા રાખતા ચાલો જોડાઈ જઈએ અને મધુરતાની સાથે આપણા ગુજરાતી ગીતોની મજા માણીએ. સોમવારનો દિવસ છે, 3 તારીખ ઓગસ્ટનો મહિનો, 2026નું વર્ષ, અને આ સાથે જ આપણો કહીએ ને કે 8મો મહિનો થઈ ચૂક્યો છે શરૂ. અને આ 8મો મહિનો સૌ કોઈ માટે ખૂબ જ શાંતિપૂર્વક રહે.

સ્વસ્થ વર્ધક રહે, બસ એવી જ આશા, એવું જ કલ્યાણકારી આપણે મન રાખીએ અને સૌ કોઈના માટે સારું ઈચ્છતા ચાલો જોડાઈ જઈએ આજના આપણા મધુર ગુજરાતી ગીતોના કાર્યક્રમની સાથે. સોમવારનો દિવસ છે અને સોમવાર એટલે કે અઠવાડિયાનો પહેલો દિવસ કામ કરવાની એક અલગ જ મજા રહી આવે છે અને આ સાથે જ અષાઢ વદ પાંચમની તિથિ આજના આપણા કાર્યક્રમની સાથે આપણે જોડાઈ જઈએ અને કરીએ એક મધુર શરૂઆત કરસન સગાથિયાના સ્વરમાં મુકાયેલા આજના આ પ્રથમ ગીતની સાથે. તે સાથે લઈએ આજનો આ સુવિચાર કે સપનાઓ એ રાત માટે નથી, એ જીવન બદલવા માટે છે. માટે કહેવાય છે કે સપનાઓ તમે ચોક્કસ જોવો પણ સપનાઓને સાકાર કરવાની હિંમત પણ દેખાડો.

શાંતિ એ ઘરની લક્ષ્મી છે, પૈસો ઘરનો મહેમાન, વ્યવસ્થા એ ઘરની શોભા અને બાંધ છોડ એ ઘરનું સુખ. માટે ઘણી વખત લેટ ગો કરવું બહુ જરૂરી થઈ જાય છે વાલા મિત્રો. આજના આપણા મધુર ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં ચાલો એન્જોય કરીએ આપણું આગલું ગીત, કવિતા કૃષ્ણમૂર્તિ અને પ્રફુલ દવેના સ્વરમાં મુકાયેલું રંગારંગ કાર્યક્રમ વચ્ચેનું આ ગીત.

મારા વાલા મિત્રો, શબ્દો આપણા દમદાર હોવા જોઈએ, જોખેલા ઓછા અને ચાખેલા વધુ હોવા જોઈએ. પણ આજકાલ આપણે કહીએ ને કે જ્યારે શબ્દોનો આપણે ધડાધડ પ્રયોગ કરી દઈએ છીએ, જાણતા નથી કે સામેવાળાના હૃદય પર કેવી કટારી ચલાવે છે. બસ શ્રોતા મિત્રો, આજના આપણા કાર્યક્રમને પહેલા અઢી અક્ષરના આ છેલ્લા ગીતની સાથે સમાપ્ત કરીશું. કાનન મોહનના સ્વરમાં મુકાયેલું આ મધુર ગીત અને આજના આ કાર્યક્રમને બસ અહીં વિરામ આપતા રજા લેવાનો સમય આવી ગયો છે. ફરી મળીશું એક નવા જ કાર્યક્રમની સાથે. ત્યાં સુધી બસ તમે પોતાનું ધ્યાન રાખો અને હસતા રહો, મુસ્કુરાતા રહો. જિંદગી જબરદસ્ત છે, બસ વ્યસ્ત રહો. અને આ સાથે જ રત્નાને આપો અનુમતિ. નમસ્કાર, શુભ સંધ્યા આપ સૌને.

કેટલી ઊંચી બધી વાતોમાં એ કરવાનો કઈ ને કઈ ઉચિત એની હરેક વાતમાં છે કઈ ને કઈ જોલ અરે એ તો